0: સૈન્ય સમુદાયમાં
1: પેલાય ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં બંધ હોસ
2: પ્લે બીએફબીએસ
1: યુ બીએફબીએસ ગોઠા રેડિયો હો
0: ગોઠા રેડિયો
3: कोलम्बियामा गएको भूकम्पमा परि 220 जना भन्दा बढीको मृत्यु भएको छ। सोमबार गएको 7.4 म्याग्निच्युडको शक्तिशाली भूकम्पका कारण 150 बढी भवन भत्किएका छन्। उद्धार कर्मीहरूले भग्नावशेषमा खोजी र उद्धार जारी राखेका छन्। भूकम्पको केन्द्रबिन्दु बोगोटाबाट करिब 250 माइल पश्चिममा रहेको अमेरिकी भूगर्भ सर्वेक्षण यूएसजीएसले जनाएको छ। जैरो प्रकाश भग्नावशेषमा बेपत्ता भएका भाइलाई खोज्दै हुनुहुन्छ।
4: Although I insist, there is a survival triangle there. The debris surrounding my brother is soft. It's possible that it's protecting him, but we can't hear any noises anymore. I don't know. I have little hope.
3: नेपाली काङ्ग्रेसको इतर पक्षले 15 औं महाधिवेशनका सबै प्रक्रिया स्थगित गर्न